સુપ્રભાત. એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હું આપનો રેડિયો મિત્ર રવિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શુક્રવાર, જેઠ દિનાંક 8, શક સંવત 1948 તથા અધિક જેઠ સુદ 13, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 29મી મે ઈસવીસન 2026. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નામોસ્તુતે. અર્થાત, એવા દેવતાને હું નમન કરું છું જે કલ્યાણ કરે છે, રોગોથી મુક્ત રાખે છે, ધન આપે છે, જે વિરુદ્ધ બુદ્ધિનો નાશ કરીને સાચો માર્ગ બતાવે છે. આવા દિવ્ય પ્રકાશને મારા પ્રણમ પ્રણામ. આ શ્લોક અને શરણાઈના મંગળસૂરો સાથે આવો કરીએ દિવસની શુભ શરૂઆત.

શ્રોતા મિત્રો, આજે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, ઉપરાંત આજે ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ પણ છે. ચૌધરી ચરણસિંહ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની અને એક કિસાન નેતા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના હક્કો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હોવાથી દેશભરમાં તેઓ ખેડૂતોના મસીહા તરીકે સન્માનિત છે. જમીન અને ખેતી સુધારણા ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન ભારતીય ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. આજે 29મી મે તેમની પુણ્યતિથિ નિમિત્તે આપણે આ નેતાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

96.7 FM વિવિધ ભારતી સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ સમૂહ સ્વરમાં નરસિંહ મહેતાની અરજ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે રજૂ કરીશું અમી પરીખના સ્વરમાં પ્રેમાનંદ સ્વામીની આ રચના.

FM 96.7 પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીશું નરસિંહ મહેતાની રચના, અવાજ દીપ્તિ દેસાઈ.

0: 96.7 FM વિદ ભારતી સ્ટુડિયો ક્લોકમાં 6:30 થવા જઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય વગર બોલે કામ કરીએ, રજૂઆત કરતા તેજની મહેતા.
1: આ જગતમાં એવું કોણ હશે જે કામ કર્યા વગર રહી શકે? અર્થાત કામ કર્યા વગર જીવન સંભવી જ ન શકે. પરમાણુથી પરમાત્મા સુધી બધા જ અનવરત પ્રવૃત્તિમાં સંવૃત્ત છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, નહિ કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ વશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈહિ. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કામ કર્યા વગર રહેતો નથી, કારણ કે સમસ્ત માનવ સમુદાય પ્રકૃતિ જનિત ગુણો દ્વારા અવશ્ય કામ કરે છે. પરંતુ આ કામમાં જ્યારે હુંપણાનો ભાવ ઉમેરાય છે ત્યારે આત્માનો વિનાશ કરનારું ઝેર ઉત્પન્ન થાય છે. આપણા શાસ્ત્રો આથી જ કહે છે, અહમ કર્તેતિ અહમ માન મહાકૃષ્ણા હિ દંશિતઃ નાહમ કર્તેતિ વિશ્વાસામૃતમ પીત્વા સુખીમ ભવ. અર્થાત હું કરતા છું એવો અભિમાનરૂપી મહાઝેરી નાગ તને કરડ્યો છે અને તેનું ઝેર ચડવાથી તું સ્વસ્વરૂપ ભૂલી ગયો છું. હું કરતા નથી એવા વિશ્વાસપૂર્વકના નિશ્ચયરૂપી અમૃતનું પાન કરીને સુખી થા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમ અવાપ્તમ વ્યા વર્ત એવ ચ કર્મણિ. હે અર્જુન, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં જ વર્તું છું. એ સ્પષ્ટ છે કે કોઈ પણ કામ કરતી વખતે બોલીને બડાશો હાંકીએ તો તે આભાસી મિથ્યા છે. નરસિંહ મહેતા સાચું જ કહે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણી. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યો પાસે બે વસ્તુ વિશેષ છે, વિવેક બુદ્ધિવાળું વિકસિત મન અને અંગૂઠાવાળો હાથ. મનથી મનન કરવું અને હાથથી કામ કરવું, આ બે તેની વિશેષ પ્રવૃત્તિઓ છે. માનવી સાચા જ્ઞાન અને સારા કામની બે પાંખોનો ઉપયોગ કરીને આનંદ લોક સુધી ઉડી શકે છે. ઋગ્વેદના ઋષિ કહે છે, અયમ મે હસ્તો ભગવાન અયમ મે હસ્તો

0: तरह, अर्थात मारो हाथ ज भगवान छे। आपणी बुद्धिमा ईश्वरनुं अवतरण एटले ज्ञान अने हाथमां ईश्वरनुं अवतरण एटले काम। परंतु गमे तेम बोली अहंकारनो प्रादुर्भाव करीने जो काम करिए तो ते बेसुरू ज लागे। ज्यारे विवेकपूर्वक सम्यक काम करवाथी जीवन सुरीलू बनी जाय छे। जेने काम बराबर करता आवडतू नथी तेने जीवतरनो थाक लागे छे। आथी ज कवि फरियाद करता कहे छे, बेफाम तोय केटलू थाकी जवू पड्यू, नहीं तो जीवननो रस्तो छे घरथी कबर सुधी। मानवी एना कामथी ज देव के दानव बनी शके छे। रावण अने कंसे पण काम कर्युं, परंतु ते अहंकारनी आगमां भस्मीभूत थई गयुं। तेथी तेओ राक्षसना वर्गमां आव्या अने विभीषण अने प्रहलाद जेवा एमना कामथी ज देवोना वर्गमां आव्या। जे मानवी एने मळेला शरीररूपी અદ્ભુત સાધનથી કામ કરતો નથી તેને જીવન પશુદેહથી પણ બદતર લાગે છે।
1: અમૃતધારામાં વગર બોલે કામ કરીએ વિષય પર તેજની મહેતાની રજૂઆત આપે સાંભળી।
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
1: હવે જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું શ્રી રામચરિત માનસ ગાન।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: આપ જોડાયેલા છો 96.7 FM વિવિધ ભારતી સાથે. હવે સાંભળીશું કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.
2: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂપટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર ટુ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવા આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2036 ઓલિમ્પિક્સ માટે સત્તાવાર બીડ પણ રજૂ કરાઈ છે. રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂપટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
2: આમનાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજબિલમાં મોટો ઘટાડો થવાનો છે. સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે.
0: શ્રી વાઘાણીની સૂચનાના પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાની વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓમાં જ્યાં હજુ સુધી સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે ત્યાં સોલાર રૂપટોપ લગાવવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. રાજ્યમાં ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ આવ્યો છે. આ અંગે મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે ગઈકાલે નોંધાયેલા શંકાસ્પદ દર્દીને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇબોલા વાયરસ વોર્ડમાં ખસેડ્યો હતો. બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંત્રીએ લોકોને અફવાથી ન ગભરાવા પણ અપીલ કરી છે.
3: સોશિયલ મીડિયા ઓર કઈ લોગ યુ હી લિખ દેતે તો ઓહી બાત માનને કી જરૂરત નહીં. જવાબદાર વ્યક્તિ, અમારે આરોગ્ય વિભાગ કે જવાબદાર વ્યક્તિ જો

0: बोलते हैं वही आप सभी को उसका मानना जरूरी है। पूरा गुजरात में दो अस्पताल सिविल और अहमदाबाद, दो अस्पताल में इबोला वायरस का स्पेशल वार्ड ट्रीटमेंट के लिए हमने तैयार रखा है।
1: તાજેતરમાં બાળસિંહોમાં ફેલાઈ રહેલી બેબેસિયા બીમારી સામે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। 4 જેટલા સિંહ બાળના મોત થયાના અહેવાલ સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે। આ અંગે પરિક્ષેત્ર વન અધિકારી YS કલસરિયાએ જણાવ્યું, જરૂર પડશે તો સિંહોનું રસીકરણ પણ કરાશે।
2: ત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડિવર્મિંગ ડિટેકિંગની કામગીરી પણ આવનાર। હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7-8 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી છે।
1: જૂનાગઢમાં સિંહોમાં બેબીસિયા ચેપના કેસ સામે આવ્યા બાદ વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। સાસણ લાયન હોસ્પિટલના ડોક્ટર વિવેક ચૌહાણ કહે છે કે અમારી પાસે જંગલી પ્રાણીઓ માટે સંપૂર્ણ સુવિધા છે।
3: जैसे कि वाइल्ड एनिमल्स हैं हमारे यहाँ पे आते हैं तो हमारे पास पूरी फैसिलिटी है। जैसे कि ये ट्रीटमेंट शेड है और कोई ऐसा एनिमल है तो आइसोलेशन रूम क्वारंटाइन सेक्शन है, उसके एनिमल को सेपरेट रखने की भी फैसिलिटी है। इसके अलावा जो हमारा डायग्नोस्टिक यूनिट है उसमें हीमेटोलॉजी एनालाइजर है, जो हाईपार्ट हीमेटोलॉजी एनालाइजर होता है, कंप्लीट ब्लड काउंट करता है, वो हो सकता है उसमें। उसके अलावा माइक्रोस्कोप भी है तो जो माइक्रोस्कोपिक डिजीज डायग्नोस्टिक कर सकते हैं स्लाइड बना के, वो भी कर सकते हैं। और इसके अलावा मोलिकुलर डायग्नोस्टिक भी है तो वो भी कर सकते हैं।
1: આ દરમિયાન અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીરમાં વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક સેન્ડલ AIR ન્યૂઝ _ABD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે। ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે। છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે। દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે। આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી।
4: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે, ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જ્યારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ। ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા અને એક વખત મહિનાની તાલીમ લીધી, એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા। પછી જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા।
1: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે। સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે। ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર ટુમાં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર એકમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમેન્ટ

0: પહેલી મિનિટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતી આવો જોડાયેલી કાર્યક્રમ ભૂલે વિસરે ગીત સાથે.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે વાહ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: થોબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
5: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે, તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
6: 96.7 FM વિવિધ ભારતી પ્રસ્તુત છે કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.
7: નમસ્કાર, આપ સુન રહે હૈ કાર્યક્રમ હમે રાહી પ્યાર કે. કાર્યક્રમ કી શરૂઆત કરતે હૈ બાતો બાતો મે, ઇસ ફિલ્મ કે ગાને કે સાથ, અમિત કુમાર ઓર આશા ભોસલે કી આવાઝો મે, યોગેશ કે બોલ રાજેશ રોશન કા સંગીત.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 માટે ટકરાશે. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ આજે કર્ણાટકના બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી BDT કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનિયમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે.
1: ઘુસપેઠીઓ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હે ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિટી બનાને કા નિર્ણય કિયા હે. ये हाई पावर कमेटी देश भर में जनसंख्या का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों और उपायों की चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવેલકરના નેતૃત્વ હેઠળની સમિતિ 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતાં કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા કે લિયે સબસે ગંભીર ખતરો મેં સે એક હૈ. રાષ્ટ્રપતિ પુતિન ને હાલ હી મેં સે બહોત હી પ્રભાવશાલી ઢંગ સે રેખાંકિત કિયા હૈ. ઉન્હોને મહેસૂસ કિયા હૈ કે એક એસા મુદ્દા હૈ જિસ પર સભી આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞો કો ધ્યાન દેને કી જરૂરત હૈ. યે માનવતા કે સભી મૂલ્યો પર પ્રહાર કરતા હૈ. ભારત ખુદ હી ઇસ પ્રાયોજિત આતંકવાદ કા શિકાર રહા હૈ. અપ્રેલ 2025 મેં પૂરી દુનિયા ને જમ્મુ કશ્મીર મેં 26 નિર્દોષ નાગરિકો કી જઘન્ય હત્યા દેખી હૈ.
0: એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શ્રી ડોભાલે મોસ્કોમાં

0: સમા આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ અને સુરક્ષા બાબતો માટે ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં ભાગ લીધો હતો. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ સોઈગુ દ્વારા આયોજિત આ બેઠકમાં બહુધ્રુવીય વિશ્વના ઉદ્ભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારો અને ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી ડોભાલે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર સહિત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વેપારની સલામત અને અવિરત હિલચાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. શ્રી ડોભાલે તેમના રશિયન સમકક્ષ સોઈગુ સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા અને વેપાર આર્થિક સંબંધોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આ બેઠક દરમિયાન આદિવાસી સમુદાયનો વિકાસ અને તેમના સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ત્રિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાલા સિંહની ધરપકડ કરી છે. ગિરિબાલા ત્રિશાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતરા જામીન રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવો અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી. અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી પત્રના માળખા પર સંમત થયા છે. પરંતુ આ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની જરૂર છે. આ માળખા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ દખલ વિના જહાજો માટે ફરીથી ખુલશે. કોઈ ટોલ અને કોઈ દખલ નહીં, પરંતુ તેના માટે ઈરાનને 30 દિવસની અંદર જળમાર્ગમાં તૈનાત જહાજો અને શસ્ત્રોને દૂર કરવા પડશે. બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળની નાકાબંધી હટાવશે અને તહેરાનને મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપતા પ્રતિબંધોમાં છૂટ આપશે. આ કરારમાં આગામી 60 દિવસમાં પરમાણુ શસ્ત્ર અને યુરેનિયમ અંગે ઈરાન માટે મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. યુદ્ધ વિરામ વચ્ચે ઈરાન અને અમેરિકી સૈન્ય દ્વારા હુમલા થતાં યુદ્ધ વિરામ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
1: अमेरिका ईरान संघर्ष विराम अब लगभग फिर से सीधे सैन्य टकराव में बदल चुका है. होर्मुज जल डमरू मध्य के पास वाणिज्यिक जहाजों को निशाना बना रहे ईरान के 4 ड्रोन को अमेरिका ने मार गिराया. इसके जवाब में ईरान के रिवोल्यूशनरी गार्ड्स ने दावा किया है कि उन्होंने एक अमेरिकी सैन्य अड्डे पर हमला किया है. इस बीच इसराइली सेना ने लेबनान में अप्रैल में लागू हुए संघर्ष विराम के बाद अब तक का सबसे बड़ा निकासी आदेश जारी किया है. उधर दोहा में जारी शांति वार्ता का उद्देश्य मौजूदा संघर्ष को समाप्त करना और होर्मुज जल डमरू मध्य को दोबारा खोलना है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે, મદ્રાસ હાઈકોર્ટ. સંદેશ પ્રથમ પાને લખે છે, કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે, મદ્રાસ હાઈકોર્ટ. નવગુજરાત સમયની હેડલાઇન છે, ટ્રમ્પ રાજી થાય તો ઈરાન સાથે 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતા

0: બદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. 8:15 પ્રસ્તુત કરીશું કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષ. ત્યારબાદ 8:30 પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9:00 આપ માણી શકશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આપ માણી શકશો આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો. અને 10:30 માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. 11:02 આપ સાંભળશો થીમ બેઝડ ગીતો કાર્યક્રમ દિલસેમાં. કાર્યક્રમ તરન્નુમમાં સાંભળીશું જૂના હિન્દી ફિલ્મી ગીતો 11:30. 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ 1:00 જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. 2:00 કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષનું પ્રસારણ. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3:00 જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી. અને 4:00 કાર્યક્રમ પિટારા. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5:00 સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતો સાંભળીશું સુરીલી સાંજ કાર્યક્રમમાં. અને 6:00 હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7:00. લઘુનાટિકાનો પ્રોગ્રામ હવામહેલનું પ્રસારણ 8:00. વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા સંગ ચિત્રોલોક સાંભળીશું 8:15. અને ફિલ્મ થીમ સોંગ રજૂ થશે કાર્યક્રમ આપકે લિયેમાં રાત્રે 8:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંત તરફ આગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30. છાયાગીત 10:00 અને ઢલતી જાય રાત 10:30. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.
2: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન

0: હવે સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
2: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં, વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાત સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા, અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
2: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
3: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
2: ગૌરીબેન, ખરેખર 51 વર્ષની આ યાત્રા એટલે વિશ્વાસનો સંગ્રહ અને સુંદર સંબંધોની નિર્માણ. અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
3: ધન્યવાદ.
2: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે

0: જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-2677-991 આ નંબર પર, 1-800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન. ચાલો ફરીથી જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોક સાથે.
3: હિમાનીજી કે સંગ હિમાનીજી સાજા કરેંગી અપને દિલ કી બાત, તો જરૂર સુનિયેગા 2 જૂન વિશેષ સખી સહેલી દિન મેં 3 બજે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

0: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાંકલ કરી. ત્રિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ તેના સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાલાસિંહની ધરપકડ કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાઓના મૂલ્યાંકન અને પરિણામ પછીની પ્રક્રિયાઓ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. ભાજપે બરનાલાના 76 વર્ષીય ભૂતપૂર્વ ધારાસભ્ય કેવલસિંહ ધિલોલને પાર્ટીના પંજાબ એકમના વડા તરીકે નિયુક્ત કર્યા. પશ્ચિમ એશિયામાં સતત ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે એર ઇન્ડિયાએ ઇઝરાયલ માટેની ફ્લાઇટ્સ જુલાઈ અંત સુધી સ્થગિત કરી. અમેરિકા અને ઇરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધવિરામ માટે સમજૂતી. અમેરિકાના ડલ્લાસમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં 3 લોકોના મોત. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાય 2 મુકાબલો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM વિવિધ ભારતી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યારે શબ્દોને સૂરનો સાથ મળે અને એ સૂર સીધા હૃદયના તારને ઝંકૃત કરે ત્યારે સર્જાય છે એક અનોખી સંગીતમય સફર. હું છું તમારો દોસ્ત રવિ અને આજની આ સુંદર વેળાએ હું લઈને આવ્યો છું આપણી માતૃભાષાનો મઘમગતો ખજાનો, આપણો ખાસ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, ક્યારે કોઈ કારણ વિના મન ઉદાસ હોય કે પછી અતિશય ખુશ હોય ત્યારે મનને મનાવવું ઘણું અઘરું પડી જાય છે, ખરું ને? પ્રકૃતિ અને પ્રેમનો એવો જ એક અદ્ભુત મળકો કવિવર ઉમાશંકર જોશીની કલમે લખાયો છે. તો ચાલો આજના કાર્યક્રમનો શુભારંભ કરીએ અને અવાજની દુનિયાની મહારાણી શ્રેયા ઘોષાલના મધુર કંઠથી સાંભળીએ આ સુંદર ગીત.

મનને ખરેખર ક્યાંય માનવા ન દે તેવો આ જાદુ ઈશ્વર હતો. શ્રોતા મિત્રો, પ્રેમની વાત નીકળે અને કૃષ્ણની યાદ ના આવે એવું તો કેમ બને? અને એમાં પણ જો યમુનાના નીર છલકાય ત્યારે ભલભલાના હૈયામાં પ્રેમનું ઉભુર ઉમટી પડે. શબ્દોના જાદુગર માધવ રામાનુજની એક ખૂબ જ લોકપ્રિય રચના, જેને શામળ મુનશીએ પોતાના ઘેરા અને આકર્ષક અવાજમાં સ્વરબદ્ધ કરી છે. તો ચાલો સીધા વૃંદાવનની કુંજગલીઓમાં પહોંચી જઈએ અને સાંભળીએ આ મધુર ગીત.

યમુનાના પૂરની જેમ જ શ્યામલ મુનશીનો અવાજ હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમનું પૂર લાવી દે છે. રાધા અને કૃષ્ણનો પ્રેમ એટલે વિદ્રહ અને મિલનનો શાશ્વત સંગમ. જ્યારે પ્રેમમાં મીઠી તકરાર થાય અને રાધા પોતાના કાનને ફરિયાદ કરે ત્યારે એમાં પણ એક અનેરી જ મીઠાશ હોય છે. કવિ માધવ રામાનુજની જ એક અન્ય અદ્ભુત રચના જેમાં રાધાજીના હૃદયની વ્યથા અને વહાલ બંને છુપાયેલા છે. મિતાલી સિંહના દર્દભર્યા અને મીઠા અવાજમાં માણો આ હૃદયસ્પર્શી રચના.

રાધાની આ ફરિયાદમાં રહેલો પ્રેમ સીધો હૈયા સોંસરો ઉતરી ગયો. ખરું ને મિત્રો, પ્રેમની ભાષા ક્યારેક શબ્દોની મહોતાજ નથી હોતી, એ તો આંખોથી પણ વ્યક્ત થાય છે. પણ જ્યારે દ્રશ્યો આંખોમાં સતત આવતા રહે ત્યારે પ્રિય પાત્રને એક મીઠી વિનંતી કરવાનું મન થઈ જાય. આપણા વાલા કવિ રપા એટલે કે રમેશ પારેખની કલમ અને શ્યામલ મુનશીનો અવાજ, આ બેવડો સંગમ આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ છે. તો ચાલો સાંભળીએ ગીત.

રમેશ પારેખના આ અદ્ભુત શબ્દો અને શ્યામલ મુનશીના અવાજ સાથે આપણી આજની આ ગુજરાતી ગીતોની કાવ્યાત્મક અને સંગીતમય સફર અહીં જ વિરામ લે છે. આશા છે કે આ ગીતોએ તમારા હૃદયને એક અનોખી શાંતિ અને આનંદ આપ્યો હશે. મહાશ્રોતા મિત્રો, 96.7 FM વિવિધ ભારતી પર મનોરંજનનો આ સિલસિલો અહીં અટકતો નથી. હળવા અને ભાવવાહી ગીતો બાદ હવે સમય છે થોડી મસ્તી અને ધમાલનો. જો તમારા પગ થિરકવા માટે આતુર હોય તો ક્યાંય જતા નહીં, કારણ કે હવે તરત જ શરૂ થઈ રહ્યો છે અમારો મનપસંદ કાર્યક્રમ, હિન્દી ફિલ્મ ડાન્સ મ્યુઝિક પ્રોગ્રામ ધૂમ મસ્તી ધૂમ. તો જોડાયેલા રહો 96.7 FM વિવિધ ભારતી સાથે.

હેલો અમદાવાદ, 96.7 FM વિવિધ ભારતી પર હું છું રવિ, અને હમણાં જ આપણે ગુજરાતી ગીતોની એકદમ શાંત અને ભાવનાત્મક સફર માણી. પણ હવે સમય બદલાયો છે અને મૂડ પણ. શુક્રવાર આવી રહ્યો છે અને વીકેન્ડની તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ હશે, સાચું ને? આજે ઓફિસ કે કોલેજમાં કામ કરવાનું બિલકુલ મન નહીં લાગે. બસ એ જ કંટાળાને દૂર કરવા અને તમારામાં નવી ઉર્જા ભરવા હું આવ્યો છું અને લાવ્યો છું સુપરહિટ ડાન્સ નંબર્સ. તો ચાલો તમારા સ્પીકરનો અવાજ વધારી દો, કારણ કે હવે શરૂ થાય છે ધમાલ. સૌથી પહેલાં સાંભળીએ ફિલ્મ બાર બાર દેખોનું આ સુપરહિટ ડાન્સ નંબર, જેને ગાયું છે અમર અર્શી અને બાદશાહે.

અમર અર્શી અને બાદશાહના અવાજમાં ગીત વાગે એટલે પગ આપોઆપ થિરકવા જ લાગે. મિત્રો, ડાન્સની વાત તો આપણે બાજુ પર રાખીએ, પણ આપણે ગુજરાતીઓ એટલે ખાવા પીવાના જબરા શોખીન. સાંજે શું જમવું છે તેનું પ્લાનિંગ આપણે બપોરે જમતી વખતે જ કરી લેતા હોઈએ છીએ. આજે પિત્ઝા ખાવા છે, પાઉંભાજી, કે પછી બહાર જઈને મસ્ત મસાલા ડોસા. બસ આ જ વિચારમાં અડધો દિવસ જતો રહે છે. તમારી ભૂખને થોડી વધારે ચમકાવવા અને મૂડને એકદમ ફ્રેશ કરવા પ્લે કરું છું આજનું બીજું ફૂટ ટેપિંગ સોંગ, ફિલ્મ ફાઇટરનું આ ગીત, જેમાં અવાજ આપ્યો છે વિશાલ શેખર, બેની દયાલ અને શિલ્પા રાવે.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત। પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
3: ગીત વાગતું હોય અને એટલે જ ગાડીની સ્પીડ થોડી વધી જ જાય, પણ હા, આપણા શહેરના ટ્રાફિકની વાત જ નિરાળી છે। સિગ્નલ પર લાલ લાઇટ હોય અને આપણે કાચ બંધ કરીને એસીમાં બેઠા હોઈએ ત્યારે આસપાસના લોકો આપણને જોતા હોય કે આ ભાઈ કે બેન ગાડીમાં એકલા એકલા કેમ માથું હલાવે છે, પણ એમને ક્યાં ખબર છે કે અંદર 96.7 FM પર ધમાકેદાર ગીતો વાગી રહ્યા છે। તો ચાલો ટ્રાફિક સિગ્નલ લીલું થાય ત્યાં સુધીમાં એક વધુ ગીતની મજા લઈ લઈએ। ફિલ્મ લવ આજકલમાંથી નીરજ શ્રીધર અને સુનિધિ ચૌહાણના અવાજમાં આવો આ મસ્ત ગીત સાંભળીએ।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: आ गीत पर तो भाई वगर शिखवाड़िए डांस आवड़ी जाए। खैर डांस पर थी याद आव्यू के वजन घटाड़वा माटे आपणे सोमवार थी शुक्रवार क्यों कड़क डायट फॉलो करता होईए छे। जिम जईने परसेवो पाड़िए पण जेवो शनिवार आवे एटले पेलू डायट क्यांक गायब थई जाय। પાણીપુરીની લારી દેખાય એટલે બધો જ કંટ્રોલ છૂટી જાય। વજન ગાંઠાને પણ થતું હશે કે આ માણસ ક્યારે સુધરે નહીં, લાગતું નથી। ચાલો ચીટ ડેના નામે ફિલ્મ દોસ્તાનાનું એક જોરદાર સોંગ થઈ જાય, શંકર મહાદેવન અને સુનિધિ ચૌહાણના પાવરફુલ વોઇસમાં।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: આપણી દેશી ગર્લનો કોઈ મુકાબલો જ નથી ભાઈ. દોસ્તો એક વાત નોટિસ કરી છે, ઓફિસમાં જ્યારે બોસ રજા પર હોય ને ત્યારે આખી ઓફિસનો માહોલ કેવો હોય છે, જાણે આપણે જ કંપનીના માલિક હોઈએ એવો વટ પડી જાય. ચા પીવાના બ્રેક લાંબા થઈ જાય અને કામ કરવાનું ટેન્શન અડધું થઈ જાય. જો તમારા બોસ પણ આજે રજા પર હોય ને તો આ ગીત ખાસ તમારા માટે છે. સાંભળો ફિલ્મ સ્ત્રીનું આ ધમાલ ગીત, મીકા સિંઘ અને સચિન જીગરના અવાજમાં.

0: તો આ સાથે જ ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતી.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે.

0: સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવી. હમીરપુરમાં બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતા 6ના મોત. WHOએ કોંગોમાં ઇબોલાનો ફેલાવો અત્યંત જટિલ તબક્કામાં હોવાનું જણાવ્યું. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સર્જાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે શરૂ કરીએ છે. આજના આ કાર્યક્રમની થીમ છે પ્યાર શબ્દ. અને પ્યાર શબ્દ આવતો હોય તો કહો ના પ્યાર હૈ ફિલ્મનું ગીત કેવી રીતે ચૂકી શકાય, તો ચાલો સાંભળીએ. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં, ઇબ્રાહિમ અશ્કની રચનાને રાજેશ રોશનના સંગીતની સાથે, ફિલ્મનું નામ કહો ના પ્યાર હૈ.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું ફિલ્મ ચોરી ચોરી ચુપકે ચુપકેનું આ ગીત. શબ્દરચના હતી સમીરની, સંગીત હતું અનુ મલિકનું. ગાયક કલાકાર હતા અલકા યાજ્ઞિક અને સોનુ નિગમ.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મનું આ ગીત।

અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં આપે હમણાં જ સાંભળ્યું હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મનું આ ગીત. જેના ગીતકાર હતા સમીર, સંગીતકાર હતા અનુ મલિક. અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ક્રિશ ફિલ્મનું આ ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં. ગીતકાર ઇબ્રાહિમ અશ્ક, સંગીતકાર રાજેશ રોશન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ક્રિશ ફિલ્મનું આ ગીત, અને આ સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જૂના હિન્દી ગીતો સાંભળીશું તરન્નુમ કાર્યક્રમમાં. શરૂઆત કરીએ આંધી ફિલ્મના ગીતથી. ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમાર, ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર ડી બર્મન.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

લતા મંગેશકરના સ્વરમાં આપે હમણાં જ સાંભળ્યું સૌતન ફિલ્મનું આ ગીત. ગીતકાર હતા સાવનકુમાર, સંગીત આપ્યું હતું ઉષા ખન્નાએ. અને હવે સાંભળીએ વાણી જયરામ અને મુકેશના યુગલ સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણની શબ્દરચનાને આર ડી બર્મનના સંગીતની સાથે. ફિલ્મનું નામ છલિયા.

છોટી છોટી બાતે ફિલ્મના ગીત સાંભળીએ, મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર અનિલ વિશ્વાસ.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું પૂર્ણિમા ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. ગીતકાર હતા ગુલઝાર, સંગીતકાર હતા કલ્યાણજી આનંદજી. અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોના મુદ્દાને ઉકેલવા માટે કાયદાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેવાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં 50થી વધુ બિઝનેસ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક કરી. ભારત અમેરિકા વચ્ચે વેપાર, નવીનતા અને મજબૂત સપ્લાય ચેઇન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બનાસકાંઠાના થરાદના કરણપુરા ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવાનોના મોત. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કાળઝાળ ગરમી વચ્ચે વિવિધ પ્રયાસ દ્વારા પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. હવામાન વિભાગે દિલ્હી NCR, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા

સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. અને ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. બપોરે 12:05 આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1 કાર્યક્રમ સુરીલા સફર. 2 વંદે માતરમ એક જય ઘોષ. 2:35 ગુજરાતી ગીતો. ત્રણ વાગે આપ સાંભળશો સખી સહેલી.

ચાર વાગે પિટારામાં આપ સાંભળશો હેલો ફરમાઈશ, પાંચ વાગે નાઇન્ટીઝના ગીતો પર આધારિત કાર્યક્રમ સરગમ, પાંચ વાગ્યાની 30 મિનિટે ગુજરાતી ગીતો સાંભળશો સુરીલી સાંજ કાર્યક્રમમાં, છ વાગે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, સાત વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે જયમાલા કાર્યક્રમ.

0: સાત વાગે ને 45 મિનિટે એક ગુજરાતી ગીત, 8 વાગે હવા મહેલ, 8 વાગે ને 15 મિનિટે નવા ફિલ્મી ગીતો સાંભળશો ચિત્રલોક કાર્યક્રમમાં, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9 વાગે ને 30 મિનિટે ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10 વાગે ને 30 મિનિટે ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 વાગ્યાને 5 મિનિટ થવા જઈ રહી છે. આપને લઈ જઈ રહ્યા છે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: પ્રસ્તુત હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ત્રણ મહિનામાં પૈસા ડબલ,
1: વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ.
0: શું સ્કીમ છે? કાલે તો નહોતો અહીંયા
2: અને કાલે હશે પણ નહીં.
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
0: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ.
3: અને RBI કહે છે, તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે.
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો
3: અને ફાસ્ટ બોલિંગથી પણ. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મતો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે શુક્રવાર છે અને વાગ્યા છે 12:30. આપને કરેલા વાયદા મુજબ આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. મિત્રો, આજે છે આ મહિનાનો 5મો શુક્રવાર અને આજે અમે એક વિશેષ પ્રસ્તુતિ સાથે આવ્યા છીએ.
1: આજે માણીશું એક નાટક. નાટકના લેખિકા છે વર્ષા અડાલજા. ભાગ લેનાર કલાકારો છે હેમા દિવાન, કાંતા ઠક્કર, સાયના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને

0: અરે મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે એમ ઘાટા ના પાડતા હો તો હું બાજુમાં રેખા ને ત્યાં.
0: અરે પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, તું સવારના પોરમાં પાડોશીની ત્યાં ગપ્પા મારવા ગઈ હતી.
1: આહાહા, તારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાર્પ પહોંચી જવાનું હોય છે. અરે આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ હતી રેખાને ત્યાં?
1: ગપ્પા મારવા? અરે હું તો મેળવણ લેવા ગઈ હતી. સાંજે દહીં નહીં હોય જમવામાં તો તું જ બૂમાબૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાતો કર, મારે તો ત્યાં કડી ઉભરાઈ જાય છે. હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, કડી ઉભરાઈ ગઈ. અમિત, કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી, તે ગરમ કરી આપું તો ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કૂટાતી મારી ઓફિસે મળે, કેમ ખવાય?
1: ફરી વાગીને બ્લેડ, દાળી કરતા બોલે નહીં તો ન ચાલે? તો ભાઈ સાહેબ, રૂવાબ ક્યાંથી છાંટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહની નહીં પણ એન્ટીસેપ્ટિક ક્રીમની જરૂર છે. માય ગોડ, આ પાછી આ 40 ની ફાસ્ટ લોકલ ચાલી જશે તો.
1: ક્રીમ અહીં આટલામાં જ ક્યાં હતું આ કબાટમાં?
0: એક વસ્તુ ઠેકાણે નથી હોતી તારા રાજમાં.
1: બાપ રે, જો ને 9:05 ની ટ્રેન તો ચાલી ગઈ ને આ તારું ક્રીમ છેલ્લે તે તો લીધેલું. તારું ઠેકાણું નહીં મૂકવાનું ને પાછો મને વળે છે. ઓ માય ગોડ,
0: શું થયું?
1: ક્યારનું ગીઝર ચાલુ કરી દીધું છે?
0: તું છે ને કોઈ દિવસ આગ લગાડી દઈશ ઘરને, એટલો ભૂલકણો સ્વભાવ છે ને તારો. લે, આ તારો ધોબી આવ્યો.
1: મારો ધોબી? એમ જ્યારે ને ત્યારે બધી જ વાતમાં મારો લગાડવાની ખરાબ ટેવ પડી ગઈ છે તને. કેટલી વાર કહ્યું?
0: એમ તો બધાને મારા કહીશ. જા, જરા બહાર જઈને જોઈ આવતો મારી શાકવાળી આવી કે નહીં.
1: લુચ્ચા, ઉભો રહે તું. એ બાથરૂમમાં તું ક્યાં ઘૂસ્યો? મારે નાવા જવું છે, મને મોડું થાય છે. અમિત, અમિત પ્લીઝ બહાર નીકળ ને. અમિત
0: પ્લીઝ. સુશી, હું 2 દિવસથી નાયો નથી, સવારે ટાઈમ જ રહેતો નથી. આજે નહીં નાવ તો ઓફિસમાં બળવો થઈ જશે.
1: એક તો વચ્ચેથી ઘૂસી ગયો. ચાલ હવે હું રોટલી કરી લઉં, એટલે મારો ટાઈમ બચે. પાછું કોણ હશે? આ બારણાની ઘંટડી સવારે છે ને જમદૂત જેવી લાગે છે. ઓ ધોબી,
2: કેટલી દેર સે હમ આયે હે, આપ જલ્દી કપડે ગીન લો ઓર હિસાબ કર દીજે.
1: હા, ઠીક હૈ, કપડે બરાબર હે, તુમ જાઓ, હિસાબ અગલી બાર કરેગા, હમકો દેર હોતા હે.
0: અરે સુશી, મારી ફાઇલ ક્યાં મૂકી છે? કાલે તે હપ. અરે આ હા, માથાનું તેલ પણ ખલાસ થઈ ગયું છે, બીજી બાટલી નથી લાવતી.
1: તે મારે જ યાદ કરીને લાવવાનું, તું તો હવે લાટ સાહેબ થઈ ગયો છે ને.
0: એક તેલ લાવવાનું કહું, એમાં શેઠાણીજીની જેમ મિજાજ કેમ ફાટે છે?
2: આપ દોનો પીછે ઝઘડના, પહેલા મેરા હિસાબ કરો બેનજી.
1: અરે સુબા મે દિમાગ મત ખાવ, એ 10 રૂપિયા રખો ઓર હિસાબ બાદ મે. ચલો જાઓ જાઓ.
0: સુશી, મારી ફાઇલ. હલો, કોણ? યસ, રોંગ નંબર, સોરી. સુશી, કિશોરનો ફોન હતો.
1: અરે પણ તે રોંગ નંબર કેમ કહ્યું?
0: અરે પણ અત્યારે વાત કરવાનો ટાઈમ છે. એ પોતે પાન ચાવતો નિરાતે બજારે લિયા દિયા કરવા જાય, એટલે સવારે બધાને ટાઈમ હોય.
1: અમિત, આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દેને અને લે આ દૂધ. સોરી અમિત, આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો.
0: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને. જલ્દી નાઈ લેજા.
1: પણ હમણાં ટિફિન વાળો આવશે.
0: હું ભરું છું ટિફિન, મારી જેમ તું ના આવીને નહીં રહેશે? હા, આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
1: ઓકે.
0: સુશી, ચમચી તો બધી એટા વાસણોમાં પડી છે.
1: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નોતી આવીને ઢગલો વાસણ એમ જ પડ્યા છે. સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો.
0: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં, તો આપણી ધરપકડ કરી લેશે. બસ, નાઈ લીધું.
1: અરે પણ એમને ટાઈમ જ ક્યાં છે? પહેલા બહારની ગંદકી તો સાફ કરે, પછી ઘર સાફ કરવાનો વારો આવશે. એ હું સાડી પહેરું છું, તું જ બારણું ખોલ ને.
0: હા, કોણ જમનાબેન? શું ચણાનો લોટ? એ હમણાં જ ખલાસ થઈ ગયો. My God.

0: જે ગાડી જશે તો સુશી મારા મોજા નથી મળતા.
1: આલે મોજા, એક આ મારી હેરપિન ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
0: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુડિકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમ પછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
1: અરે 23 રૂપિયા અને 60 પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
0: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
1: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
0: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
1: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
0: ટિફિન વાળો આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે
1: કશું પણ થાય તે આપણને પોસાય નહીં. અમિત, બહારનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
0: જાણું છું સુશી, આપણને કશું પરવડે એમ નથી, એક બાળક પણ નહીં.
1: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન.
0: માય ગોડ, બાપ રે.
1: હા
0: આવજે સુશી,
1: આવજે.
0: સાંજે સ્ટેશન મળશે ને?
1: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
0: બાય.
2: અમિત ભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી રે.
1: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
2: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ના રાખીએ સુશી? લેર છે ને તારે તો. એ ને ઉતો ને ઉતી આ સવારના પોરમાં ઉપડ્યા, લટક મટક ઓફિસે, અને આ ઘરને તારું નિરાંતે સાંજે ઘેર પધારશે. મજા છે ને તારેશ તો બેન?
1: જમના બેન, અમે લેર કરવા નથી જતા. સવારે રઘવાયાની જેમ દોડાદોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું, ઠંડુ જમવાનું, ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કર. અરે અરે, મારે મોડું થાય છે જમના બેન, રાતે વાત કરવા આવજો ને. ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો. હા, પૈસા આપી દઈશ પછી.
2: અરર, શું નફટ બાઈ છે.
1: બાય જમના બેન.

0: ભાઈ સંગીતા આજે વહેલી આવી ગઈ ને કઈ ચમત્કાર કહેવાય.
1: હા ભાઈ ચમત્કાર તો ખરો જ. બે દિવસ માટે મારી ભાભી આવી છે બારગામ થી કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ. જા તું વહેલી ઓફિસે જા તો તારા બોસ પણ ખુશ થશે.
0: અરે વાહ તું તો નસીબદાર કહેવાય.
1: અરે એટલું જ નહીં તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો.
0: લકી ગર્લ મારે તો બે દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી.
1: પણ જો ને હું આજે માંડ વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે.
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ પણ પર્સ જ ખાલી.
0: પગારને કેટલી વાર છે? એ સંગીતા આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ.
0: સચ્ચે સંગીતા આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ તિથિ ગ્રહ નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે.
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
0: ઓ માય ગોડ.
1: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
0: બાપ રે સંગીતા.
1: અરે કઈ બોલશે મોંમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ.
0: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે અને બોલ અમારા બેમાંથી કોઈને યાદ જ નથી.
1: હા ત્યારે તો મામલો સિરિયસ ખરો.
0: 2 દિવસ પહેલા યાદ હતું પણ ગઈકાલે અનાજ અને રેશનિંગની ધમાલમાં ભૂલી ગઈ અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ.
1: અરે ભાઈ તારે તો રોજ સવારે ધમાલ થાય છે ને એનો બબડાટ કરે છે તું.
0: તું એકવાર પરણીને ઘર માંડને પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ બે મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ઘવાય છે.
1: ધીમેથી બોલ ધીમેથી બોલ, બોસ આવી ગયા છે ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે.
0: ઈ હું જરા ટોયલેટના બહાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું.
1: હા જા જા બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: મિસ્ટર અમિત દેસાઈ છે, હું મિસિસ દેસાઈ બોલું છું. હા, શું ઓફિસને કામે બહાર ગયા છે? પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈનો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
1: કેમ સુશી, અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
0: ના, ઓફિસને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
1: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
0: અરે હા, લંચ ટાઈમમાં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
1: કંઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
0: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટક ટક શરૂ કરી દે, નહીં તો એ ટક ટક કરવા માંડશે.

0: हेलो, हाँ यस, हाँ यस, ना ना ना, मिसिस देसाई नथी, अरे लंच टाइम में बाहर गया छे, नहीं नहीं, मिस संगीता पण नथी, हाँ हाँ हाँ, ओके ओके, जरूर कही दीश। हाँ
1: हेलो मिस्टर अग्रवाल, शू गप सप चाले छे फोन पर?
0: अरे मिसिस देसाई, तमारो फोन हतो।
2: बाप रे, कोनो अमित नो हतो?
0: हाँ, तमारा हस्बैंड नो फोन हतो। ना ना, એની ઓફિસે ફોન ન કરશો, એ ત્યાં નથી।
2: તો એનો ફોન ક્યાંથી હતો?
0: ક્યાંક બહારથી ફોન કર્યો હતો એમણે, ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો એટલે તમને ફોન કર્યો, પણ તમે
2: ગોટાળા પર ગોટાળા।
0: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કંઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શાપ અને આશીર્વાદ।
0: તમે ઉખાણે પૂછવાની રમત રમો છો?
1: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે।
0: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું, એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત।
2: પણ હવે શું કરવું?
1: હવે ભજન કર।
0: અરે હા, મિસ્ટર દેસાઈ તો તમે, તમને સાંજે મળે જ છે અને તમે ઘણીવાર જોડે સાંજે ઘરે જાઓ છો।
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટની જાહેરાતના પ્લાનિંગ માટે આખા સ્ટાફની મીટિંગ છે, જોજો ભૂલી જતા।
0: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું હવે।
1: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગમાં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું? સ્ટાફને જેટલી રીતે દુખી કરી શકાય એ રીતે દુખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકોને માણવો ગમતો હોય છે,
1: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે। એટલે આજે એ ક્રૂર આનંદ બોસને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર દઈ જવાનું છે।
0: અરવી ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે।

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કંઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ બોલ?
1: નહીં, એનો ફોન હતો કે એને અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. નહીં, તબિયત સારી નહીં હોય કે પછી.
0: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા,
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: રાઈટ, ફોન કરું છું.

0: हेलो मिसेस देसाई छे के हाँ जरा आपो ने हेलो सुशी ते आज फोन कर ओ आई एम सॉरी नहीं એટલે 292928 નથી સોરી
1: શું થયું શું થયું
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી રોંગ નંબર
1: ફરી ફોન કર ફરી ફોન કર

0: હાય ગોડ, એક સરખો એંગેજ આવે છે. મોટી કંપનીઓનો આ દુઃખ.
1: તું ક્યારનો ફોન કરે છે? મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું. હા, કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
1: યાર યાર એક યાર જો, મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે.

0: ફોન ઘરે ચાલતો નથી બાપા.
1: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહાર થી ફોન કરીને આવું છું. હા કેબિનમાં બોલાવે તો કેજે કે હું ટોયલેટમાં છું.
0: યાર યાર એક યાર જો મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
1: ઓકે
0: આલે નંબર. ઓકે
1: ઓકે.
0: હલો 392266. યસ હા સુધાકર સ્પીકિંગ. ઓહ કોણ? હા સુશી ભાભી. હા ના અમિત નથી નથી. ના ના તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો પણ એંગેજ આવતો હતો, અને પછી અહીંની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા જવા દો. ઠીક ઠીક. હા મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા હા મને નહીં કહો એટલું ખાનગી છે. હા તો પણ. અચ્છા અચ્છા હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે આવજો.
2: કેમ શું થયું? ન મળ્યો ને તારો વોર ફોન પર? અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો. સુધાકર હતો એની સાથે તો વાત કરી.
3: સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને, એ અમિતને આપી દાત, વાત પૂરી.
2: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
3: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
2: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
3: ઓ માય ગોડ, તે તો ખાસું લેક્ચર ઠોકી દીધું.
2: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
4: મિસેસ દેસાઈ, તમને સાહેબ બુક કેબિનમાં બોલાવે છે.
2: મારે ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
3: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
2: લાવ લાવ, તે ટાઈપ કરે છે એ કાગળ પણ અંદર લેતી જાઉં.
5: સર,
2: આપે મને બોલાવી.
6: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
2: ચોક્કસ, જરૂર સર.
6: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
2: ઓકે સર. અને સર, આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને, એટલે લઈને જ જાઓ.
6: અચ્છા અચ્છા, લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 5 for 3 અને બર્થડે. હા શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ, આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
2: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું. વાત જાણે એમ છે ને.
6: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
2: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
6: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ, 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
2: ઓકે સર.
3: શું હતું સુશી, તને કેમ બોલાવી?
2: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
3: હાય રામ,
2: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ.
3: તારા બર્થડે આજે એવો તો ચક્રાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
2: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સને પહોંચાડવાના છે, અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે, ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
3: એ સુશી પ્લીઝ, તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મીટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડરિક્સને હૈયે રામ વસે ને, આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને, તો બસ બેડો પાર. આમે 5-star હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કંઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
2: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું એમ જ ને?
3: અરે ભાઈ, તારું નસીબ તને યારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે?
2: ચાલ ચાલ, હવે વાઘની બોર્ડમાં એટલે કે સરની કેબિનમાં જાઉં, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
3: ઓકે, ગુડ લક.
7: તારી નોકરી બચાવી એના થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે?
3: ઓકે બાબા, તું જા.

0: ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
1: એ ક્યાં ખ્યાલ હૈ સંગીતા, તું કુંવારી છે અને રોડ્રિક્સ બુઢ્ઢો પણ એકલો છે ને માલદાર, હા પછી રોજ 5-star હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનો. અને આમે બુઢ્ઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
0: હવે ભાગ નહીં તો આ શાઈનો ખડીયો તને માથે મારીશ.
1: These are the letters for Mr. Roderick, sir.
2: Law. As per the order. Fine.
1: Sir, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડ્રિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જેમની હોટલ પર પહોંચું છું.
2: વેરી ગુડ. લ્યો આ કાગળો.
1: અને સર, હું સંગીતાને સાથે લઈ જાઉં?
2: કેમ?
1: નહીં, વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે, અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર, સંગીતા તો ના જ પાડતી હતી. હા કે આજે સાંજે સ્ટાફ મીટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોણ હે તો માની જાય કદાચ.
2: ના પાડે છે મિસ સંગીત.
1: હા
2: અરે ભાઈ, પ્રોબેશન પર છે હજી, એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે. એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
1: યસ સર.
3: શું થયું સુશી? સરે મને રજા આપી તારી સાથે આવવાની?
1: અરે એ શું, એનો બાપ પણ આપે. માત્ર રજા નહીં, ઓર્ડર કર્યો સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
3: હાશ, આ મીટિંગમાંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
1: અગ્રવાલ, અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નહીં, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
4: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ, અને એમાંય પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.
5: મિસ્ટર અગ્રવાલ, સુશી કેમ દેખાતી નથી ટેબલ પર?
4: અરે ભગવાન, આ તમારા બંને જણની સંતા કુકડીથી તો અમે થાકી ગયા ભાઈ.
5: પણ છે શું, એ ક્યાં ગઈ છે?
4: વાત જાણે એમ છે કે આઈ ડોન્ટ નો, મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી.
5: પણ એની તબિયત તો સારી છે ને? હા અને એ છે ક્યાં?
4: અરે ફોરેનથી અમારા ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડ્રિક.
5: હોય છે,
4: એમને એન્ટિક વસ્તુઓનો શોખ છે, એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે. મિસ્ટર રોડ્રિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી એને ઘરે પાછા આવશે.
5: અરે રામ રામ,
4: તમે હવે એના 10 મિનિટ પહેલા જ બંને ગયા.
5: અચ્છા
4: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
5: નહીં, મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું. એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીંયા આવ્યો, ત્યાં સુશી ગાયબ. એવી ચટપટી થાય છે કે ને કામ શું હશે. મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ, કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
4: ના ના, એવું કઈ નથી મિસ્ટર અમિત. નોકરી અને તબિયત બંને સારા છે.
5: અચ્છા,
4: ઉલટાનું આ વખતે તો સુશી બેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે.
5: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
4: નહીં નહીં, એ તો તમે એને જ પૂછજો ને ભાઈ.
5: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ. બાય અગ્રવાલ.
6: બાય.
5: રાતના 11:30 થઈ ગયા, હજી આવી નહીં. પેલા ગધેડા રોડ્રિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. છે એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ, આખરે આવી ખરી.
7: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
5: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
7: અરે તું પણ લંચ ટાઈમમાં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
5: હું પણ ઓફિસે આવેલો.
7: અરે પણ આજે રોડ્રિક સાથે જવાનું છે.
5: જન્મમાં જાય રોડ્રિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ તે ફોન શું કામ કરેલો?
7: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
5: અરે પણ સુશીયા, ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
7: ચૂપ.
1: હેપી બર્થડે ડાર્લિંગ.
5: ઓ માય ગોડ, એટલે તે આખો દિવસ મને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલો. ગોડ, આઈ એમ રિયલી સોરી.
1: આજો તારા માટે આ શોર્ટ પીસ અને આ ફર્સ્ટ ક્લાસ કેક અને સરસ પરફ્યુમ ની બોટલ અને નેકટાઈ.
5: માય ગોડ, શું વાત, શું છે સુશી, આ કઈ બેંક લૂંટીને આવી છે કે શું?
1: અરે આ તો બધી મિસ્ટર રોડ્રિક્સ એ તને પ્રેઝન્ટ મોકલાવી છે.
5: અચ્છા,
1: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન, રૂપિયા રોકડા 15.
5: સુશી સાચું કહું? ચાલ ક્યાંક શહેર છોડીને ચાલી જઈએ.
1: પછી આ દોડા દોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમી?
5: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ.
1: વેલકમ.

0: મિત્રો, આ હતું નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.
1: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: નેવું વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
2: શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 1 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. એ પહેલા નાનકડો વિરામ.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: અને હવે લઈ જઈ રહ્યા છે આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.

0: અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: આજ કી ઇબારત જરૂર હૈ ઓર ગીત ભી બહોત હી ખૂબસૂરત હોંગે. ચલિએ હમ ચલતે અપને અગલે ગીત કી તરફ. લેકિન લેકિન યે જો ગીત અભી આપને સુના, કજરા મોહબ્બત વાલા, યહાં પર મીના બાજાર કી બાત કી ગઈ થી, હૈ ના? મીના બાજાર, જોહરી બાજાર, ઇસ તરહ કે બાજાર ખૂબ લગતે થે ઓર ખૂબ આજ ભી પોપ્યુલર હૈ. આજ ભી ઉનકે નામો સે હમ પહેચાન જાતે હૈ. લેકિન કહીં ના કહીં મુઝે યે ભી લગતા હૈ કે જબ સે યે મોલ યા સુપર માર્કેટ્સ યા ઓનલાઇન સામાન હમ ઘર પે મંગવા લેતે હૈ, ચાહે હમેં એક ચીજ કી જરૂરત હો ચાહે 100 ચીજો કી જરૂરત હો, તો કહીં ના કહીં યે બાજારો કા જો ચલન હૈ યા બાજારો કી પરંપરા કહીં ખો ગઈ હૈ. આપ મુઝે લિખ ભેજીએ ના કે આપને એસે કોન કોન સે બાજાર ઘૂમે હૈ ઓર ક્યા ક્યા શોપિંગ કી હૈ, કોન કોન સે એસે બાજાર હૈ જો હમ ભૂલતે ચલે જા રહે હૈ. મુઝે આપકે સંદેશો કા ઇંતજાર હૈ. આપ મેસેજીસ ભેજીએ તબ તક યે ગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
6: આકાશવાણી સમાચાર, વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઈરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરીઝ

0: સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરુમાં બેઠક થશે, જ્યાં ડી કે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
1: 2026 કે માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર કે દૌરાન પૂરે દેશ મેં સામાન્ય સે કમ બારિશ હોને કા સબસે જ્યાદા સંભાવના હૈ. દક્ષિણ પશ્ચિમ માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર 2026 મેં ઉત્તર પૂર્વ ભારત મેં સામાન્ય વર્ષા હોને કા સંભાવના હૈ. એ સામાન્ય કા અર્થ હૈ કે લોંગ પીરિયડ એવરેજ કા 94-106%. ઇસકે સાથ સાથ મધ્ય ભારત ઓર દક્ષિણ પ્રાયદ્વીપીય ભારત મેં લોંગ પીરિયડ એવરેજ કી 94% સે લેસ યાની સામાન્ય સે કમ વર્ષા હોને કી સંભાવના હૈ. ઓર ઉત્તર પશ્ચિમ ભારત મેં 92% સે કમ યાની વહાં ભી સામાન્ય સે કમ બારિશ હોને કા જ્યાદા સંભાવના હૈ.

0: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીએ તે પહેલા આ સંદેશ.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: અને હવે આપ સાંભળશો સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ વિવિધ ભારતીના અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બેબીસિયા બીમારીના પગલે થયેલા સિંહોના મોત બાદ ગીર જંગલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોનું રસીકરણ શરૂ કરાયું છે. ધારી વિસ્તારમાં 5 સિંહોના મોત થયાના સમાચાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના સિંહોના રક્ષણ માટે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય વનમંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગીરમાં 20 સિંહના લોહીના નમૂના લઈને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવવા વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉદ્યાનમાં પ્રાણીઓ માટે 15 મોટા કુલર, 20 અત્યાધુનિક પાણીના છંટકાવ કરતા યંત્ર અને વિટામિનયુક્ત આહારની સુવિધા કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાયું છે. ગુજરાત પરિસ્થિતિ વિષયક અભ્યાસ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ મહિનાથી કરાયેલી આ વ્યવસ્થા ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ નાગરિકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
1: આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી લઈને અને વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના સેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા. અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જ્યારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જ્યારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તકે વંદન કરું છું.
0: વાવ થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિકના મોત થયા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખેતકામ કરતા શ્રમિકો સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો પરંતુ તે પણ પાણીમાં ડૂબી જતા બંને યુવકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવાનોનો મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્દ્ર

0: સરકાર દ્વારા અરવલ્લીમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલના 18 ટાવરને મંજૂરી અપાઈ છે. ગ્રામ્ય, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી મોબાઈલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ શોભના બારૈયાએ આ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
1: સમગ્ર ગુજરાતમાં રાજ્ય માટે મંજૂર કરાયેલા 94 જેટલા નવા બીએસએનએલ ટાવરમાંથી 32 ટાવર અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી હતી. મંજૂરી બદલ કેન્દ્રીય સંચાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ ગવર્નન્સ જેવી મૂળભૂત સેવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે બીએસએનએલના ટાવર લાગવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુલ 33 તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતના પગલે 10,60,00,000 રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાના પાણી માટે ઊંઝાના બ્રાહ્મણવાડાથી માતપુરા વચ્ચે પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. તેવી જ રીતે 5,25,00,000 રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેરવા પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે, જેમાં 3 તાલુકાના 9 ગામોના 10 તળાવોને નર્મદાના પાણીથી જોડાશે. આ પગલાંથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. રાજ્યમાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ આશિત દેસાઈને. ગીતકાર જવાહર બક્ષી, સંગીતકાર તલત અઝીઝ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
3: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए.

0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મુકેશના સ્વરમાં રમેશ ગુપ્તાની રચનાને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા

0: મહિલાઓ ને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી શ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું

0: તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળી લતા મંગેશકરના સ્વરમાં હરીન્દ્ર દવેની રચનાને, સંગીત દિલીપ ધોળકિયાનું.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मा फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું આનંદકુમાર સિંહના સ્વરમાં જવાહર બક્ષીની શબ્દરચનાને. સંગીતકાર હતા બબાભાઈ પરમાર. અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં આપને લઈ જઈશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ સખી સહેલી.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
5: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
6: आप सभी प्रोग्राम सुन सकती हैं, विविध भारती के भी और प्रसार भारती के सभी कार्यक्रम आप सुन सकती हैं।
7: हाँ।
6: और आप बताइए कि आपकी पढ़ाई कैसी चल रही है अभी?
7: अभी मेरी पढ़ाई अच्छी चल रही है, अभी तो मेरे एग्जाम चल रहे हैं, अभी सिर्फ 2 ही एग्जाम हुए हैं और बाकी के अभी बच्चे हैं।
6: अच्छा, और इसके बाद

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી

0: નગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: 90 वर्ष। जी हाँ दोस्तों, आजे 90 वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી। મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद

હિન્દી ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં વીર સારા ફિલ્મના ગીત. સંગીતકાર મદન મોહન, ગીતકાર જાવેદ અખ્તર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કેકેના સ્વરમાં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી આ ગીત. સંગીતકાર વિશાલ શેખર, ગીતકાર વિશાલ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો આતિફ અસલમના સ્વરમાં અજબ પ્રેમ કે એક અજબ કહાની ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે પ્રીતમે, શબ્દાંકન ઇરશાદ કામેલ.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સરગમમાં હવે પછી આપ સાંભળશો આતિફ અસલમના સ્વરમાં રેસ ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતના શબ્દો આપ્યા છે સમીરે.

કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા શ્રેયા ઘોષાલના સ્વરમાં જબ વી મેટ ફિલ્મનું આ ગીત. આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ એડ્યુન કર્યો છે 96.7 FM. અત્યારે બરાબર સાંજના 5:30 થઈ રહી છે. રજૂ કરીએ છીએ ગુજરાતી કેર ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો સુપર્ણા બેનર્જીના સ્વરમાં વિનોદ જોશીની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ગુજરાતી ગેર ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો હર્ષિતા રાવલ અને વિભા દેસાઈના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર.

0: ક્યારેય મિક્સ ના કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
6: ગુજરાતી ગેરફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटलेज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।
5: આપે ટ્યુન કર્યું છે 96.7 FM ગુજરાતી ગેરફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલી સાંજમાં હવે પછી આપ સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં આ રચના।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના બરાબર 6 થઈ રહ્યા છે. પ્રસ્તુત કરીએ છીએ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં આય દિન બહાર કે ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આન મિલો સજના ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના શબ્દો આનંદ બક્ષી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મનું આ ગીત. સંગીતકાર SD બર્મન, ગીતકાર શૈલેન્દ્ર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કુમાર સાનુ અને સાધના સરગમના સ્વરમાં જુર્મ ફિલ્મનું આ ગીત. સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર હિન્દીવર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: विशेष जयमाला दर बुधवारे अने शनिवारे सांजे 7 वागे, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી. કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં દો રાસ્તે ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम

0: भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: विशेष जयमाला दर बुधवारे अने शनिवारे सांजे 7 वागे, प्रायोजक देवदर्शन धूप अगरबत्ती।
3: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં કટી પતંગ ફિલ્મનું આ ગીત, સંગીતકાર રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પ્રેમનગર ફિલ્મનું આ ગીત. સંગીતકાર SD બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાજ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાજ ફિલ્મનું આ ગીત.

આ અંતિમ પ્રસ્તુતિ સાથે હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

થોડી ક્ષણોમાં બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો. ત્યારબાદ આપનો મનપસંદ કાર્યક્રમ જયમાલા 7:20 થી આપ પુનઃ માણી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક

0: રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સિરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાળ સિંહોના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકીનું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું, દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા, આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: वॉट टावर से लेकर कनेक्टिंग रोड से लेकर पीने से पानी से लेकर मेडिकल सुविधाएं रहने की व्यवस्थाएं और नई फेंसिंग इंट्रोड्यूस करना हर दृष्टि से एक लीक प्रूफ सुरक्षा ग्रिड बनाने के लिए हमने कार्य योजना बनाई थी कि लगभग 70% काम पूरा हुआ है और 2 साल में हमारा ये वल्नरेबल दिखता हुआ क्षेत्र દુશ્મન કી બુરી નજર સે હમેશા કે લિયે સુરક્ષિત હો જાયેગા.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી. તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ BSFની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ સુરક્ષા દળ BSFના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: जंगलों के बीच में गंगा सागर के किनारे से लेकर मेघालय और आसाम के पहाड़ी और वन क्षेत्रों तक BSF ने 6 दशकों में फर्स्ट लाइन ऑफ डिफेंस का अपना दायित्व बहुत अच्छे तरीके से उठाया भी है, निभाया भी है और इसके लिए 2000 जवानों ने अपना सर्वोच्च बलिदान दिया है.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા બાળ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે. જોકે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બાળ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય, PMO અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય CMO દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી હોય
2: કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલા લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ. તેમાં તેમને SIR અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है SIR के रिलेटेड था तो ये Phase 3 SIR में हमारा UT शामिल है. इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है. इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा BLOs. ये हर एक BLOs अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा. इसके बाद हम पोलिंग बूथ का हम रैशनलाइजेशन एक्सरसाइज चलेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા X handle AIR News_ABID ને ફોલો કરશો.

0: સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓ આજે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા શાક માર્કેટ તથા ધોળી ધજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદલજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકોએ આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ 4 એકાઉન્ટ અને પેન્શન વિભાગ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ગુજરાત સર્કલ ખાનપુર અમદાવાદને મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
1: 30 तारीख से लेकर 4 जून तक, मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा. इसमें जो बारिश होगी इसमें थंडर स्ट्रॉम भी रहेगी, बिजली गिरने का स्थान में संभावना रहेगी. जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के.
0: વડોદરાના ખેલાડી અસ્મા તાહિરાલી ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. આંધ્રપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પુરુષો અને મહિલા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. અસ્મા ઝાબુઆવાલાએ કુલ 390 કિલો વજન ઉપાડવા અને બેન્ચ પ્રેસ શ્રેણીમાં 80 કિલો વજન ઉપાડવાના રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. તેમણે સ્કવોટ, ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન શ્રેણીઓમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો થશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બનાસકાંઠામાં 31 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, એપીએમસી અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રખાયેલા અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંકશન વચ્ચે 31મી મેથી 15 જુલાઈ સુધી દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી આ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 5:20 વાગે આ ટ્રેન ઉપડશે. બનાસકાંઠાની 8 વર્ષની નિક્ષા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,593 ફૂટની કપરી ઊંચાઈ સર કરી આગવી સિદ્ધિ મેળવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું, નિક્ષા બારોટે હિમાલયની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ ઈબીસીનો રસ્તો માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરી સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષા યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણા સૌના ગૌરવ એવા તિરંગાને પણ લહેરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટસ્પોર્ટ્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સરક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાણસીઓના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય, સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: यह है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन।
1: आप ट्यून करियो 96.7 FM विविध भारतीनी विज्ञापन प्रसारण સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। હવે પ્રસ્તુત કરીએ છીએ શિવાની વ્યાસના સ્વરમાં રમેશ પારેખની આ રચના।

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર

એક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર બે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકો અને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન

0: ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકોને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી.
1: कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर की सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे. हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पूरी आधुनिक से आधुनिक तकनीक, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे.
0: શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષાદળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રિક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે મિશન મોસમ હેઠળ ભારતની પ્રથમ સંકલિત આગામી પેઢીની ઉડ્ડયન હવામાન અને ધુમ્મસ દેખરેખ પ્રણાલી સ્કાયકાસ્ટનું ઉદઘાટન કર્યું. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નવી પ્રણાલીનો હેતુ વિમાન મથક હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
2: આજ હમ વિમાનન ક્ષેત્ર કે જરિયે દેશ કો એક ઇન્ટીગ્રેટેડ મોસમ નિગરાની સિસ્ટમ સમર્પિત કર રહે હૈ. યહ સિસ્ટમ હવાઈ યાત્રીઓ, એર ક્રુ ઓર પાયલટો કો મોસમ કા સટીક અનુમાન લગાને મે સક્ષમ બનાયેગા, ખાસકર ઉસ સમય જબ કોહરે ઓર ધુંધ વાલે મોસમ મે પ્રદૂષણ ઓર હવા મે મૌજૂદ અન્ય કણો કે કારણ દ્રશ્યતા કાફી પ્રભાવિત હોતી હૈ. યહ એક ઇન્ટીગ્રેટેડ ઉપકરણ સ્કાયકાસ્ટ કે માધ્યમ સે સંભવ
3: હોગા.
0: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
4: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR News_ABAD ફોલો કરશો. ઓપરેશન સિંદુર એક અભૂતપૂર્વ સફળતા હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધોથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદુર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું.

0: તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ હિંમત દબાણ હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃપરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારુ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
1: જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રિજ ક્યા ગયા હૈ જો રક્ષક થા વહી ભક્ષક હુઆ જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શુરૂ હુઈ હૈ હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ હૈ.
0: સર્વોચ્ચ અદાલતે આજે કુસ્તીબાજ વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026 માટે આવતીકાલે અને 31 મેના રોજ યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોકા આરેધીની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFIના દ્વારા ફોગાટને પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર 2 મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યાયન સંસ્થા IIMC આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા AIMA એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર AI અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ એટ્યુન કર્યો છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના બરાબર 8:15 થઈ રહી છે. રજૂ કરીએ છીએ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો વિશાલ મિશ્રા અને અંશિકા પરીખના સ્વરમાં સૈયારા ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે વિશાલ મિશ્રાએ, ગીતના શબ્દો આપ્યા છે રાજશેખરે.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં મેટ્રો હિન્દીનો ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ. ગીતના શબ્દો આપ્યા છે અમિતાભ ભટ્ટાચાર્યએ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો અમાલ મલિક અને અરિજિત સિંઘના સ્વરમાં એરલિફ્ટ ફિલ્મનું આ ગીત. સંગીતકાર અમાલ મલિક, ગીતકાર કુમાર.

હિન્દી ફિલ્મી સંગીતના કાર્યક્રમ ચિત્રલોકમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરના સ્વરમાં ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર એહસાન લોય, ગીતકાર પ્રસૂન જોશી.

આપ ટ્યુન કર્યો છો 96.7 FM હિન્દી ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં. હવે પછી આપ સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં મિકી વાયરસ ફિલ્મનું આ ગીત. સંગીતકાર અને ગીતકાર હનીફ શેખ.

ચિત્રલોક કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો મોહિત ચૌહાણના સ્વરમાં વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ.

0: यह है
1: आप एट्यून करियो छे 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના બરાબર 9:30 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ હિન્દી ફિલ્મી સંગીતનું કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાઝ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં સરસ્વતી ચંદ્ર ફિલ્મનું આ ગીત. સંગીતકાર કલ્યાણજી આણંદજી, ગીતકાર ઇન્દિવર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે એસ ડી બર્મને, ગીતના શબ્દો લખ્યા છે મજરૂહ સુલતાનપુરી.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં શ્રી 420 ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.